딸 허둥둥 내 딸을 허둥둥 내 딸 탱기 끝에는 준주시 옥구라면 얼미랴 벌써 달 가운데 곡독히 주얌주얌 짤깡짤깡 엄마 아빠 도리도리 허둥둥 내 딸 서울까 서울까 밤하나 거이다 도리밭 속은 뜨뜨지 버리감은 새양지가 들랑달랑 닦아먹고 다만 한쪽이 다 먹기로 한쪽은 내가 먹고 한쪽은 너를 주마 으르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르
이제는 신봉사가 동양차로 나가는 뒤에